જય સાંઈરામ શ્રોતાજનો, દર રવિવારે સવારે 7 વાગે આપ ગુજરાતી ભાષામાં શ્રી સત્ય સાંઈ બાબાની દિવ્ય વાણી સાંભળી શકશો. સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમનો દિવ્ય સંદેશ સાંભળી જીવનને ધન્ય બનાવીએ. આ છે રેડિયો પ્લેનેટ FM 104.6. આ પ્રોગ્રામ ઇન્ટરનેટ વેબસાઇટ www.planetaudio.org.nz/સત્ય સાંઈ બાબા ઉપર સાંભળી શકશો.

આજે ભગવાન શ્રી સત્ય સાઈ વચનામૃતમાં બાબા મુક્તિ દેનારું નામ અને તે છે રામ નામ, એના ઉપર આપણું ધ્યાન દોરે છે. રામાયણમાં રામે કેટલાય માણસોને મુક્તિ અપાવેલી, પરંતુ આજે તો ફક્ત રામ નામથી કેટલાય આત્મા મુક્ત થઈ ગયા. રામનો અર્થ શું છે? ર એટલે અગ્નિ, આ શબ્દ ચંદ્ર માટે રજૂ થયો છે અને મ શબ્દ સૂર્ય માટે રજૂ થયો છે. રનો અર્થ થાય છે અગ્નિની જેમ રામનું નામ પાપો બાળવાની શક્તિ ધરાવે છે, તે માનવના પાપો બાળે છે. અને આ શબ્દ એટલે કે ચંદ્ર, જે ચંદ્રમાની જેમ શીતળતા અર્પે છે, શાંતિ અર્પે છે અને સુખ અને આનંદ પણ આપે છે. અને મ એટલે સૂર્ય માટે કહેવાયો છે, જે અંધારું દૂર કરે છે. મ શબ્દ એટલે માનવના અજ્ઞાનરૂપી અંધારું દૂર કરી જ્ઞાન શક્તિ આપે છે. આમ રામ શબ્દની તાકાત તો જુઓ, તે જપનારને ત્રણ રીતે મદદ કરે છે. રામ નામ જપનારાઓના પાપો દૂર થાય, શાંતિ અને શીતળતા મળે છે અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય. એટલું જ નહીં, જ્ઞાન શક્તિ પણ પ્રાપ્ત થાય છે. રામ નામમાં કેવી અદ્ભુત શક્તિ છે! આ નામ કેવું મધુર છે, કેટલું પવિત્ર છે! એટલે તો ત્યાગરાજાએ કહ્યું છે, ઓ મન, તું અહીં તહીં શા માટે ભટકે છે? રામ નામની તાકાત સમજ્યા પછી તું ઉત્કટ ભાવે રામનું રટણ કર્યા કર, તારા અમૂલ્ય માનવ જીવનને સાર્થક કર. રામ નામનો અર્થ સમજ્યા પછી ખરા અંતકરણથી નામ જપનારને મદદ મળે જ છે. અરે, અર્થનો જાણનાર ફક્ત શ્રદ્ધા રાખી રામ નામ જપે છે તેના સર્વગણા પાપો, તાપ અને સંતાપોનો જરૂર નાશ થાય છે. રામનું નામ તો ભવ ભવના દુઃખને તાળનારું છે. રામ નામ રટનારના હૃદયમાં રામ નિવાસ કરે છે. એકવાર વિષ્ણુ ભગવાન અને નારદ વચ્ચે સંવાદ થયેલો, ત્યારે નારદે વિષ્ણુને એમનું કાયમનું નિવાસ સ્થાન પૂછેલું કે પ્રભુ, આપ કાયમના ક્યાં રહો છો? ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા, મદ ભક્તઃ યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. એટલે કે મારા ભક્તો જ્યારે જ્યારે મને ભક્તિભાવથી ભજન કીર્તન કરતા હોય અને ભક્તિભાવથી પુકારતા હોય, ત્યાં હું હાજર થાઉં છું. ઈશ્વર તો સર્વના હૃદયમાં વિરાજે છે. આપણા હૃદયમાં પણ આત્મારામ બેઠા છે, તો આપણું અંતકરણ ચોખ્ખું રાખી આત્મારામને ખુશ રાખીએ. અંતરાત્મા જો ખુશ થાય, એ તમારા આત્મારામને પ્રસન્ન કર્યા બરાબર છે. રામનું નામ તો મુક્તિ અપાવનારું કહેવાયું છે. રામાયણમાં જોઈશું તો હનુમાનજીએ હંમેશા શ્રદ્ધાથી રામ નામનું સ્મરણ અને રામના સેવક બની રામનો અનુગ્રહ મેળવ્યો. કહેવાય છે કે શ્રી હનુમાનજીએ એટલા રામ નામ જપેલા કે એના શરીર પરથી એક વાળ તોડો ને તો તેમાં

જી, પણ રામ નામનો ધ્વનિ નીકળતો. આમ રામ નામ અને રામની સેવાથી શ્રી હનુમાનજીએ શ્રી રામના હૃદયમાં અનોખું સ્થાન મેળવેલું. રામ એ તો પતિત પાવન કહેવાયા. રામ ભક્ત સબરીને પણ એમણે મુક્તિ અપાવી. સબરીને એના ગુરુ માતંગ ઋષિએ મૃત્યુ પહેલા કહેલું કે સબરી, નારાયણે પૃથ્વી પર રામ તરીકે અવતાર લીધો છે અને તે તપસ્વીના વેશે જંગલમાં આવ્યા છે. તેઓ એક દિવસ આ ઝૂંપડીમાં આવશે. જો કે હું જીવતો ન હોઈશ, પરંતુ તું એમનું સ્વાગત કરી આદર અને સન્માન આપજે. તારાથી બનતી સેવા કરજે. તે તો પ્રેમના અવતાર છે, ભક્તિપૂર્વક સ્વાગત કરજે. રામ ભક્ત સબરી રોજ રામનું નામ લેતી જાય અને જંગલની કેડીઓ સાફ કરતી જાય અને પ્રભુને અર્પણ કરવા ફળ ફૂલ સારો દિવસ મેળવતી રહે. તે જંગલમાં પોતાનું કામ કરતી જાય, રામનું નામ રટતી જાય. અંતે પ્રભુ પ્રેમ ભક્તિથી ખેંચાઈને રામને સબરીની ઝૂંપડીમાં આવવા પડ્યું અને રામે સબરીને પણ મુક્તિ આપી આગળ ગયા. ગુરુ રાજા એ જંગલી પ્રજાનો મુખ્ય આગેવાન. એ શ્રદ્ધાથી રામ નામ રટતો રહ્યો. અંતે ગુરુ રાજાને પણ રામે મુક્તિ અપાવી. વળી જટાયુ એ તો ગરુડ પક્ષી, પરંતુ રામ માટે અજોડ ભક્તિ. જે દિવસથી શ્રીરામ જંગલમાં તપસ્વીના વેશમાં આવ્યા, ત્યારથી જટાવીને રામની સેવા કરવાની ઝંખના રહેતી. જ્યારે રાજા રાવણ સીતા માતાનું હરણ કરી જતા હતા, ત્યારે જટાવીએ સીતા માતાને બચાવવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તે મરણતુલ ઘાયલ થઈ જમીન પર પડ્યો. ત્યારે શ્રી રામે તેને પણ મુક્તિ આપી. એટલું જ નહીં, જે રામ પોતાના પિતાની અંતિમ ક્રિયા ન કરી શક્યા, તે અંતિમ ક્રિયા માટે રામ ભક્ત જટાયુ ભાગ્યશાળી બન્યો હતો. એક ભક્તે ગાયું છે કે રામ નામમાં કેવી આહલાદક શક્તિ છે, તે અતિ આનંદ બક્ષનારું છે. તે રામનું નામ તો ખાંડ કરતાં પણ વધુ ગળ્યું છે, મધ કરતાં પણ અતિ મીઠું છે અને દહીં કરતાં અતિ સ્વાદિષ્ટ છે. રામ નામ તો અમૃત સમાન મીઠું છે. રૂનો જો પર્વત હોય, ફક્ત એક દિવાસળી લગાવો તો રૂથી છવાયેલો પર્વત જોત જોતામાં બળીને રાખ થઈ જાય છે. તેવી જ રીતે પ્રેમપૂર્વક શ્રદ્ધા ભક્તિથી રામ નામ લેનારના પર્વત જેટલા પાપો બળીને ભસ્મ થાય છે, તો રામનું નામ જપનથી આપણે સંસારીઓ પણ